0: अभी आप कार्यक्रम विवरण सुन रहे थे। आकाशवाणी बांसवाड़ा का ये माही चैनल है FM 90 101.3 MHz पर। प्रातः के 6:45 हुए हैं। लीजिए प्रस्तुत है खेती नी बात।
1: खेती नी बात हम लोग सब किसान भाइयों बहनों सोराडी थे किनारे बहनों राम राम राम राम। किसान भाई देखो हमारा हर घंटे मेहनत पड़ा खेती बाड़ी में काम काज करव पड़े ना। तो किसान भाई देखो आज सुना सुना धड़ा सली रहता है आना दाड़ा में खास कर आपको स्वास्थ्य में देखभाल जरूरी। आप स्वास्थ्य सही है ही अपना खेती बाड़ी में काम या कोई भी काम अपना टाइम अनुसार कर सकते हैं नहीं तो बस आप नुकसान थी सके। केम के आप भाई कहवत में कीधु है कि पहले सुख नहीं रोगी का अपना शरीर सही है तो अपना गाड़ी काम कर सके। केम के आजकल सुमासा दाड़ा में अपनी स्वास्थ्य देखभाल जरूरी है खास कर मच्छर की तकी अपने बसपुर समय मच्छर मक्की काटवा थकी कई बीमारियां थवानी संभावना थी सके। मच्छर थकी सावधानी रहो है मच्छर जाड़ी उपयोग करवो है पंखा है तो इन्हें भी उपयोग करवो है। केम के आने में अपने में या धुआत भी कर मच्छर धुआ मच्छर थकी कई मलेरिया डेंगू એવી મોટી મોટી બીમારી થઈ શકે એટલે આપણે સાવધાની જરૂરી હે કે આપણે ઘરની આસપાસ ભી આપણને સફાઈ રાખવી જરૂરી હે। ઘરની આસપાસ કઈ તૂટા ફૂટા બોતલ કઈ ગમલા હે યા કઈ ખડ્ડા હે પાણી એકઠું થાય એવું હોય તો પાણીની નિકાસી કરી દેવી કેમ કે આના પાણી થકી અમને સુવાસા દાડામાં આપણા મચ્છર પાણી થકી સ્પંપે એટલે અહીં છોટી મોટી વાતનું ધ્યાન રાખવું જરૂરી છે। મચ્છર કાઢવા થકી આપણું નુકસાન હે એટલે સાવધાની રાખવી છે। કિશનભાઈ આપણને ધોવો બી કરુંગા દેશી નીમની પત્તી થકી તો બી આ પશુ જે મચ્છર હે એ દૂર જઈ શકે। ખેતીવાડીનું કામ બી આજકાલ ખરીફ ફસલનું મોસમ હાડ મક્કાની ફસલ હે કઈ સોયાબીન કરવું એને આજકાલ ખરપતવાર નિયંત્રણ આપણે ટાઈમ અનુસાર કરી દેવું કેમ કે ખરપતવાર અને ફસલની મુખ્ય બીમારી છે। ખરપતવાર આપણને સાફ કરંગા તો આ ફસલ આપણી આગળ નહીં પડી શકે એટલે ખરપતવાર આપણને સમય ઉપર નીકાળી દેવાય નહીં કલ્પો થકી બી નિયંત્રણ કરે એમની પાસે રાસાયણિક દવાઈ જાળીને બી નિયંત્રણ કરે આપણે જે દવાઈ જાળીને નિયંત્રણ કરે તો એનું બી આપણને દવાઈ શક્તિ વખત બી ધ્યાન રાખવું જરૂરી એ જરૂરી છે। એમાં આપણને આપણે મોઢું બાંધવું હોય આંખની બી સુરક્ષા ચશ્મા લગાડવા હે પહેરામાં અચ્છી મોટી સાઇઝના બૂટ પહેરવા હે કેમ કે આ બૂટને પહેરેગા કોઈ જીવ જનાર હે તો એનું બી આપણને દેખભાલ કરવી જરૂરી। કિશનભાઈ કેમ કે આ દવાઈ જરતી વખત આપણે સાવધાની નહીં રાખવાનું તો કઈ આપણું નુકસાન થઈ શકે ખરીદતી વખત બી આપણે છોટી મોટી વાતનું ધ્યાન રાખવું આ બિલ લેવું જરૂરી છે। જે દવાઈ લાવીને આપણે ઘરે લાવવું તો એ ઘરમાં બી આપણે છોટા બચ્ચાની આસપાસ હોય તો એને દૂર રાખવું હોય કેમ કે આ દવાઈ ઝેરીલી હોય કઈ આણું વાતનું બી ધ્યાન રાખવું હોય ને ખાસ કરીને કિશનભાઈ દેખો આ દવાઈ જારીને આપણે શીશી હે તો